વંદે માતરમ એ શબ્દ હર એક ભારતીય વ્યક્તિ કે લીએ ગૌરવ કી બાત હૈ, અભિમાન કી બાત હૈ. તો વંદે માતરમ કા ઉપયોગ કેવળ મરાઠી યા હિન્દી ફિલ્મ મેં ક્યા એસે નહીં હૈ, સભી ભારતીય ભાષાઓ મેં ઉસકા પ્રયોગ ક્યા હૈ. અબ હમ સુનેંગે તમિલ ફિલ્મ ભારતી, ઇસમેં વંદે માતરમ કા ઇસ્તેમાલ ક્યા હૈ. યે વંદે માતરમ તમિલ રૂપાંતર હૈ. પ્રસિદ્ધ કવિ સુબ્રમણ્યમ ભારતી, તમિલ ભાષા કે બહોત બડે રાષ્ટ્ર કવિ, ઉન્હોને વંદે માતરમ યે શબ્દ સુનકર ઉન્હોને એક ગીત તમિલ ભાષા મેં ક્યા. યે જો ફિલ્મ હૈ ઉસે રાષ્ટ્રપતિ એવોર્ડ મિલા થા સન 2000 મેં. ઇસ ફિલ્મ કી વિશેષતા યહ હૈ કે ઇસમેં સુબ્રમણ્યમ ભારતી કા કેરેક્ટર જો ક્યા હૈ વો મરાઠી અભિનેતા સયાજી શિંદે ને ક્યા હૈ, ઓર ઉસકે લીએ ઉન્હેં રાષ્ટ્રપતિ પુરસ્કાર ભી મિલા હૈ. ઓર ઇસ ફિલ્મ કા સંગીત વિખ્યાત સંગીતકાર ઇલાય રાજા ને ક્યા હૈ. ઇલાય રાજા ને કેવળ દો ફિલ્મો કે લીએ વંદે માતરમ સંગીતબદ્ધ ક્યા. ઇસમેં એક હિન્દી હૈ, એક ઓરિજિનલ વંદે માતરમ હૈ, ઓર દૂસરા વંદે માતરમ યે તમિલ હૈ. ગાયક ઓર ગાયિકા મધુ બાલકૃષ્ણન.